વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા.

આજે મંગળવાર, દિનાંક 20, શ્રાવણ માસ, શક સંવત 1948, એટલે કે તારીખ 11 ઓગસ્ટ 2024. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું શ્વેતા બરંડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગળ સુરાવલીથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓના વિતરણનું આયોજન. ચાંદીપુરા વાયરસ

0: ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં 5 બાળકોના મોત. 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ. રાજ્યભરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 88% કરતાં વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી. આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી. અને જયપુર ખાતે રમાયેલી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ધ્યાની પટેલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. સમાચાર વિગતવાર. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાંચેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ ઉજવાયો. સરકારી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે શ્રી પાંચેરિયાએ કહ્યું, એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓનું વિતરણ કરાશે.
1: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના દિવસે આજે ગુજરાતમાં 1,84,00,000 19 વર્ષથી નીચેના દીકરા દીકરીઓને આ કૃમિનાશક દવા આપવામાં આવશે. કુપોષણ અને પેટના ઘણા રોગો આના અટકાવી શકાય.
0: તેમણે શાળાના બાળકો સાથે સંવાદ સાધી તેમને દૈનિક જીવનમાં સારી ટેવ કેળવવા, સ્વચ્છતા જાળવવા અને માતા પિતા પ્રત્યે આદરભાવ રાખવા પ્રેરણા આપી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસમાં 4 બાળકોના મોત થયા છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ચાંદીપુરા વાયરસના પ્રથમ કેસમાં 7 વર્ષીય બાળકીનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા આ પ્રથમ કેસમાં બાળકીનું મોત થતાં આરોગ્ય વિભાગ અત્યંત સતર્ક બન્યું છે. દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા 3 બાળકોના સારવારમાં મૃત્યુ નિપજ્યા છે, જેમાં કાલાવાડ પંથકના 2 અને દ્રોલ પંથકના 1 દર્દીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25 સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ 2026 સિઝન માટે 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થશે. 18,197 ગામોમાં આવેલા ખેતીલાયક વિસ્તારના આશરે 95,00,000થી વધુ પ્લોટને આ સર્વેમાં આવરી લેવાશે, જેમાં સત્તાવાર સર્વેયરો દ્વારા દરેક ખેતર સર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેલા પાકના જીઓ ટેગ્ડ ફોટોગ્રાફ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરાશે. ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરી જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આણંદ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે. જિલ્લાના સામરખા ગામના ચરા વિસ્તાર ખાતે 1 પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સામરખા ગામે રાત્રિસભા દરમિયાન રાજ્યપાલે ગ્રામજનોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરી આગામી પેઢી માટે જમીન, પર્યાવરણ અને આરોગ્ય સુરક્ષિત કરવા અનુરોધ કર્યો હતો.
2: हम आग्रह करेंगे गुजरात के सब खेडूत भाई और बहनों, प्राकृतिक खेती में उत्पादन कम नहीं होता, इसमें खर्चा भी नहीं होता, उत्पादन भी कम नहीं होता और मेहनत भी और से कम होती. इसलिए इस प्रदेश में लाखों किसान जो जुड़े हैं वो इसलिए जुड़े हैं कि उनको इससे लाभ अनुभव हो रहा.
0: શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમોની સંયુક્ત પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026 8 અને 9 ઓગસ્ટ 2026 રોજ રાજ્યની સહભાગી યુનિવર્સિટીઓના પરીક્ષા કેન્દ્રો ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં એમએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી તથા એમ ઓપ્ટોમેટ્રી એમ 4 અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમો માટે યોજાયેલી આ પરીક્ષા 1 જ અરજી 1 જ પરીક્ષા અને ઉમેદવારની પોતાની પસંદગીનું 1 જ કેન્દ્રના મૂળ આશ્રય સાથે યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 4,242 ઉમેદવારોની નોંધણી સામે 3,747 ઉમેદવારોની પરીક્ષામાં ઉપસ્થિત રહેતા હાજરીનું પ્રમાણ

0: 88.8% રહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeeu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. આગામી દિવસો માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ, થરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામ, પંચમહાલના શહેરા અને વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામાં 24, સુબીરમાં 12 તેમજ વઘઈમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મહીસાગરના ગોધરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબીમાં આગામી 13 ઓગસ્ટે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે, જ્યારે 14ના રોજ વિભાજન વિભીષિકા દિવસે વિભાજનની સ્મૃતિને યાદ કરાશે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આ કાર્યક્રમમાં જોડાવા નાગરિકોને અપીલ કરી હતી.
1: 13 ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને સરદાર પટેલજીના સ્ટેચ્યુ સુધી આયોજિત કરવામાં આવશે સવારના 9 વાગે. એમાં તમામ મોરબીવાસીઓ જોડાય એવી ખાસ અમારી વિનંતી છે. એ સિવાય આખા જિલ્લામાં તારીખ 9 થી લઈને 17 સુધી વિવિધ તાલુકાઓમાં અને નગરપાલિકાઓમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
0: ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિનેટ નેટ કેન્દ્ર દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ફ્લિનેટ કેન્દ્રના નિયામક પ્રોફેસર દેવિકા મંડાલીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં યુજીસી હેઠળ કાર્યરત ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવતી વિવિધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવશે.
2: InfliNet Center has launched the campaign for library. Sabhi students, researchers, faculty, scientists, wo libraries ko thoda sarahe. That's why we have the caption, Love Library, Embrace Knowledge. And this is a campaign to encourage the use of libraries and also to highlight the significance of libraries in today's digital world.
0: ઉલ્લેખનીય છે કે આગામી રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે વિશ્વવિખ્યાત ગ્રંથાલય વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા પ્રોફેસર એસ આર રંગનાથનની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અમદાવાદની ધ્યાની પટેલે કાંસ્યચંદ્રક જીત્યો. રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી 42મી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં રાજ્યની ધ્યાની પટેલે 200 મીટર બટરફ્લાય સ્ટ્રોક સ્પર્ધામાં 3જું સ્થાન મેળવી કાંસ્યચંદ્રક જીત્યો હતો. રાજ્યની સૌથી જૂની, બીજી સૌથી મોટી અને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ કાકરાપાર બહુહેતુક યોજના રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાત માટે ઘણી મહત્વની છે. 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ 7000 મિલિયન ઘન મીટર છે. તેનાથી 3,31,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. એક અહેવાલ સાંભળીએ.
3: ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા વર્ષ 1949માં તાપીના ઉકાઈ ગામમાં આ યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. આ યોજના હેઠળ ઉકાઈ, પૂર્ણા, ઉચ્ચતર નહેર, સોનગઢ, ઉચ્છલનીઝર, કાકરાપાર, ગોધરાવડ અને તાપી ગર્જન જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા 1000 હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પડાય છે. બીજી તરફ આ યોજનાથી ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના 1110 મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના 305 મેગાવોટ, કાકરાપાર અણુમથકના 1840 મેગાવોટ જેવા પ્લાન્ટમાં ઉર્જા ઉત્પાદન માટે પાણી અપાય છે. મિતલ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પશ્ચિમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે કચેરી આપના દ્વારે કાર્યક્રમ અમલમાં મુકાયો છે, જે અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં નામ અટક તથા જાતિ સુધારણા માટેના ખાસ કેમ્પ યોજાયો છે. આ કેમ્પનો મુખ્ય હેતુ વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળા સંચાલકો કે શિક્ષકોને સરકારી કચેરી સુધી રૂબરૂ ધક્કા ન ખાવા પડે અને શાળાના સ્તરે જ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓનું વિતરણનું આયોજન.

0: આયોજન. ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં 5 બાળકોના મોત. 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ. રાજ્યભરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 88% કરતાં વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી. આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી અને જયપુર ખાતે રમાયેલી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ધ્યાની પટેલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.
2: અપની જિંદગી કી કહાની સુનાની.
3: ઉન્હોને લોલા કુટ્ટી કરકે એક કેરેક્ટર ક્રિએટ કિયા, તો બહોત ગાલી દી. પ્રોડ્યુસર બનના ચાહતા હૈ, ડિરેક્ટર બનના ચાહતા હૈ, સ્પોટ બોય બનના ચાહતા હૈ, ફિલ્મ મેકર ક્યા હોતા હૈ?
2: કોમિક ક્રિએટર ઓર ડિરેક્ટર આલોક શર્મા હોંગે આજ કે મહેમાન.
3: જીતને ભી ફિલ્મી કલાકાર થે ઉનકે સબકે ઇન્ટરવ્યુઝ મેં કરતા થા ઓર ઉસકે બાદ ઉસમે આરજેસ કે વોઇસિસ છિપકા દી જાતી.
2: 12 અગસ્ત શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11 વધુ આંતરરાષ્ટ્રીય બંદર

0: જાહેર કર્યા. ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું. પિયુષ ગોયલે કહ્યું કે જેમ પોર્ટલ દ્વારા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની. પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતા ભૂકંપમાં 132ના મોત, 570 લોકો ઇજાગ્રસ્ત. અને કોમનવેલ્થ અંડર 23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં જ ભારતે 4 સુવર્ણ, 4 રજત અને 9 કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. સરકારે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11 વધુ આંતરરાષ્ટ્રીય બંદરો જાહેર કર્યા છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં 9 જમીન, સરહદ બંદરો અને 2 હવાઈ મથકોનો સમાવેશ થાય છે. ભોપાલ તિરુપતિ હવાઈ મથક, અટારી અને અગરતલાના જમીન સરહદ બંદરોનો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બંદરોના ઉમેરાથી ઇલેક્ટ્રોનિક વિઝા વધુ ઉપયોગી બન્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારત 72 કલાકથી ઓછા સમયમાં લગભગ 95% ઈ વિઝા અરજીઓને મંજૂરી આપે છે. આ નવા બંદરોના ઉમેરા સાથે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય પ્રવેશ બંદરોની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે. તેમાં 37 હવાઈ મથક, 38 દરિયાઈ બંદરો અને 13 જમીન સરહદ બંદરોનો સમાવેશ થાય છે. ઝારખંડના વિદ્યાર્થી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રનાથ મહતો ગઈકાલે રાંચીમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વિધાનસભા કૂચમાં ભાગ લેતી વખતે તબિયત બગડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ શુગર લેવલમાં ભારે ઘટાડો થયા બાદ ડોક્ટરોએ તેમની હાલત ગંભીર ગણાવી છે. રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને શ્રી મહતો 9 દિવસથી ભૂખ હડતાળ પર છે. ગઈકાલે ઝારખંડ વિધાનસભા નજીક થયેલી અથડામણ દરમિયાન ઘણા આંદોલનકારીઓ અને 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સાંભળી આ અંગે એક અહેવાલ.
1: જેપીએસસી જેએસએસસી રિફોર્મ્સ મંચ કે નેતૃત્વ મેં હજારો અભ્યર્થીઓને વિધાનસભા કી ઓર માર્ચ કિયા ઓર કઈ બેરિકેડિંગ પાર કરને કા પ્રયાસ કિયા જિસકે બાદ પુલિસ ને વોટર કેનન ઓર આંસુ ગેસ કા ઇસ્તેમાલ કિયા. પ્રદર્શનકારી જેએસએસસી સીજીએલ પરીક્ષા કી સ્વતંત્ર સીબીઆઈ જાંચ ઓર જેપીએસસી જેએસએસસી પરીક્ષા વ્યવસ્થા મેં વ્યાપક સુધાર કી માંગ કર રહે હૈ. કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠ ને પુલિસ કાર્યવાહી કી આલોચના કરતે હુએ સીબીઆઈ ઓર ઈડી જાંચ કી માંગ દોહરાઈ હૈ. મહવિશ રહેમાન, આકાશવાણી સમાચાર, રાંચી.
0: દરમિયાન ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સરકારનું ઈ માર્કેટપ્લેસ જેમ પોર્ટલ યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત અને યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદનની ખરીદી દર્શાવે છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં જેમ પોર્ટલના 10મા સ્થાપના દિવસ નિમિત્તે જણાવ્યું કે જેમની શરૂઆત પહેલા સરકારી ભંડોળનો દુરુપયોગ થતો હતો, ખરીદીમાં પારદર્શિતાનો અને સુશાસનનો અભાવ હતો. શ્રી ગોયલે કહ્યું કે જેમ પોર્ટલ દ્વારા આપવામાં આવેલા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની છે. તેમણે જણાવ્યું કે પ્રથમ 8 વર્ષમાં 10 લાખ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે 10 લાખ કરોડની ખરીદી ફક્ત 2 વર્ષમાં કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે 2,25,000થી વધુ મહિલા નેતૃત્વવાળા સાહસોને પોર્ટલ દ્વારા આશરે 1 લાખ કરોડના ઓર્ડર મળ્યા છે. તેમણે ઉમેર્યું કે 42,000થી વધુ સ્ટાર્ટઅપ્સે સરકારી સાહસો સાથે આશરે 66,000 કરોડનો વ્યવસાય કર્યો છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે જેમ પોર્ટલને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. શ્રી ગોયલે ખરીદકારો અને વેચાણકર્તાઓને મદદ કરવા માટે એક ખાસ રાષ્ટ્રવ્યાપી 5 અંકનો હેલ્પડેસ્ક શોર્ટ કોડ 14550 જાહેર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ NSP દ્વારા દેશભરના કૃષિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને ફેલોશીપ જાહેર કરી. આ પહેલ હેઠળ 6,000થી વધુ વિદ્યાર્થીઓને DBT દ્વારા 21 કરોડથી વધુની રકમ પૂરી પાડવામાં આવી છે. આ પહેલ સાથે કૃષિ વિદ્યાર્થીઓ હવે દર મહિને DBT દ્વારા તેમની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરશે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે નાણાકીય સહાય પૂરી પાડવાની સાથે શિષ્યવૃત્તિ કૃષિ શિક્ષણને મજબૂત બનાવવા માટે એક મુખ્ય સાધન છે. તેમણે ભારતીય કૃષિના ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે કૃષિ શિક્ષણ, સંશોધન અને વ્યવહારુ તાલીમને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. યુએસ ફેડરલ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના કથિત છેતરપિંડી અને લાંચના કેસમાં ફોજદારી આરોપોને ફગાવી દીધા છે. બ્રુકલિન સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરોફિસ ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા કેસ પડતો મૂકવાની વિનંતીને મંજૂરી આપી હતી. ન્યાયાધીશે આરોપો પડતો મૂકવાના કારણો અંગે સ્પષ્ટતા માંગી હતી, જેમાં શ્રી અદાણીના નવેમ્બર 2024ના અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાના વચનનો નિર્ણય પ્રભાવિત થયો હતો કે કેમ તે પણ સામેલ છે. કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ નમ્રતા અને ન્યાયિક પ્રક્રિયા માટે ઊંડા આદર સાથે તેનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે પડકારજનક સમયગાળા દરમિયાન સત્ય, ન્યાય અને કાયદો

0: રાણા શાસનમાં તેમનો વિશ્વાસ અટલ રહ્યો.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: આ વર્ષે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં યુવા શક્તિ અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે યુવા ભારતના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરવામાં આવશે. આ ઉજવણી અંગે સાંભળી એક અહેવાલ.
2: સચિવ રાજેશ કુમાર સિંહને અમે કહા કે સ્વતંત્રતા દિવસ સમારોહ કા નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લે સે કરેંગે. ઇસ વર્ષ કે સમારોહ કા એક પ્રમુખ આકર્ષણ વંદે માતરમ કે 150 વર્ષ પૂર્ણ હોને કા ઉત્સવ હોગા. પહેલી બાર સ્વતંત્રતા દિવસ સમારોહ કે દૌરાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કા સામૂહિક ગાન હોગા. સમારોહ કી દૂસરી પ્રમુખ થીમ યુવા શક્તિ વિકસિત ભારત એટ 2047 કી યાત્રા કા નેતૃત્વ હૈ. પ્રિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારતી.
0: ભારતીય અને અમેરિકી નૌકાદળ વિસ્ફોટક શસ્ત્ર નિશ્ચિત અભ્યાસ 2026 ગઈકાલે કેરળના કોચીમાં દક્ષિણ નેવલ કમાન્ડ ખાતે શરૂ થયા. કવાયત 14 ઓગસ્ટ સુધી ચાલશે. આ દ્વિપક્ષીય કવાયતનો ઉદ્દેશ બંને નૌકાદળોની વિશિષ્ટ ગોતાખોરી અને વિસ્ફોટક શસ્ત્ર નિશ્ચિત ટીમો વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવા અને વ્યવસાયિક સહયોગોને મજબૂત બનાવવાનો છે. તુર્કીયાની સંસદે હજારો કુર્દીશ આતંકવાદીઓને શરતી માફી આપવાના કાયદાને મંજૂરી આપી છે. આનાથી કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે શાંતિ પહેલને આગળ વધારવામાં મદદ મળશે. આ કાયદા હેઠળ કુર્દીશ આતંકવાદીઓ સંપૂર્ણપણે શસ્ત્રો સોંપી દે તો જ માફી આપવામાં આવશે. ગયા વર્ષે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીએ તુર્કી સરકાર સામે તેમના દાયકાઓથી ચાલી આવતા સશસ્ત્ર અભિયાનનો અંત લાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી તુર્કી અને ઇરાક વચ્ચેના સંબંધો મજબૂત થવાની શક્યતા છે. પશ્ચિમ કોલંબિયામાં ગઈકાલે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 132 લોકો માર્યા ગયા હતા અને 570 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકી ભૂશસ્ત્રશાસ્ત્રીય સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં ચોકો પ્રદેશના સાન જોસ ડેલ પાલ્મરમાં હતું. ભૂકંપથી સેંકડો ઇમારતોને નુકસાન થયું અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના અહેવાલ છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ એબેડાલો ડે લા એસ્પ્રિલાએ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. દેશભરની 20થી વધુ નગરપાલિકાઓ અસરગ્રસ્ત થઈ હતી. અમેરિકાએ ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવશે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને સંચાલન ખર્ચ ઘટાડવાનો છે. અને કોમનવેલ્થ અંડર 23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ 2 દિવસમાં જ ભારતે 4 સુવર્ણ 4 રજત અને 9 કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા. રવિવારથી નાઇજીરિયાના લાગોસમાં શરૂ થયેલી આ સ્પર્ધા 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા.
3: આજના અખબારોમાં ઝારખંડમાં વિરોધ પ્રદર્શન, રશિયા યુક્રેન સંઘર્ષ, ઇરાન અમેરિકા યુદ્ધ, અમરનાથ યાત્રા સ્થગિત અને રાજ્યમાં વરસાદ અંગેના સમાચાર જોવા મળી રહ્યા છે. રાંચીમાં વિદ્યાર્થીઓની વિધાનસભા કૂચ બેકાબુ, લાઠીચાર્જ, આ મથાળા સાથે જય હિન્દે પ્રથમ પાને સમાચાર પ્રકાશિત કર્યા છે. ફૂલછાબે રાંચીમાં વિધાનસભા સુધી પહોંચેલા છાત્રો પર લાઠીચાર્જ, આ શીર્ષકની હેડલાઇન બનાવી છે. તો નવ ગુજરાતે ઝારખંડમાં આંદોલન પર લાઠીચાર્જ, ટીયર ગેસ ઝીંકાયા, અનેક વિદ્યાર્થીઓ ઘાયલને સમાચાર હેડલાઇન બનાવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11 વધુ આંતરરાષ્ટ્રીય બંદર જાહેર કર્યા. ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું. પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 132ના મોત. અને કોમનવેલ્થ અંડર 23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ 2 દિવસમાં જ ભારતે 17 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સિર્ફ તુમ ફિલ્મનું ગીત ઉદિત નારાયણના સ્વરમાં સમીરની ગીત રચના.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
2: 35 વર્ષના અટૂટ

0: સાથે 5 માળ નો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: બ્રેક કે બાદ એક બાર ફિર આપકા સ્વાગત.

0: किक फिल्म का गीत आप सुन रहे थे, मेथ ब्रदर्स अनजान, सुमित सेठी एंड प्रिंस की आवाजें थी, शब्बीर अहमद ने इस गीत को। विविध भारती राष्ट्रीय सेवा पर इस समय आप सुन रहे हैं चित्रलोक कार्यक्रम।
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
2: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। સારા ગણદેવી કર જ્વેલર્સ ટાઈમ, અત્યારે સવારના 9 વાગ્યા છે। સુખનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાગુડા રોડ, વડોદરા।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
4: અશોક આ ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે।

0: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
2: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
1: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
3: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
6: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
5: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
7: પૂજા પ્લસ.
8: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
9: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
8: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
5: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: हाफ गर्लफ्रेंड फिल्म का गीत आप सुन रहे थे ऐश किंग और शाशा तिरुपति की ये आवाजें थी। संगीतकार थे तनिष्क बागचे। इस गीत के साथ ही आज का चित्रलोक कार्यक्रम समाप्त करने की सविता सिंह को इजाजत दीजिए। आप स्वस्थ और समृद्ध रहिए। नमस्कार।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
2: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ,
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: प्रस्तुत छे फोन इन कार्यक्रम हेलो विविध भारती, प्रस्तुतकर्ता जल्पेश पाठक।
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર।
5: અરે આર્કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ। તો

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ.
1: હેલો જલ્પેશભાઈ, કેમ છો?
2: બસ મજામાં. કોણ વાત કરો છો?
1: લાલજી બોલું. જલ્પેશભાઈ
2: બોલો. લાલજીભાઈ કેમ છો?
1: બસ મજામાં.
2: ફોન લાગી ગયો નહીં તમારો?
1: હા લાગી ગયો. પેલો એક મારો તો 10:30 વાગે, પણ તમે ઉઠાવાનો હતો.
2: તો શું છે લાલજીભાઈ, આ વખતે કયું ગીત સંભળાવીએ તમને?
1: આજ આ વખતે ચુરા લિયા હે તુમને રો.
2: ચોક્કસ આપીશું. તો અત્યારે ક્યાં છો? ખેતરે છો કે ઘર બાજુ બેઠા છો?
1: અત્યાર તો મારો મમન તો.
2: બરાબર. આજુબાજુમાં બહુ સરસ અવાજ સંભળાય છે.
1: એ તો પેલા મરઘા બોલે.
2: મરઘા બી છે, પક્ષીઓ બી અવાજ કઈક થોડો સંભળાય છે.
1: ખેતર છે એટલે
2: ખેતરમાં બેસવાની મજા જ કઈક અલગ છે. નહી
1: એટલે પવન આવે સરસ.
2: હા ઠંડો પવન આવે, પક્ષીઓના અવાજ સંભળાય, કેટલી મજા.
1: સરસ મજા આવે.
2: બરાબર છે. તો તમારા મામા શું કરે? ખેતી?
1: ના સર, તો ઉંમર થઈ ગઈ એટલે નહી કરતા. એ મામાના છોકરા કરી શકે. હું તો સોજિત્રા રહું છું. સોજિત્રા થી આજે 3 દિવસ છે.
2: બરાબર.
1: એટલું ઘેર એકલે એટલું ગમે નહી, એટલે આવી.
2: ના તો સારું ને, મામા ને ત્યાં રહેવાની તો કેટલી મજા આવે.
1: હા
2: સારું. લાલજીભાઈ તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: હેલો વિદ્યાર્થી,
1: હા જલ્પેશભાઈ, દિવેરથી જીતુભાઈ દરજી બોલ વાત કરું છું.
0: બોલો બોલો જીતુભાઈ.
1: શિનોર તાલુકાનું ગામ છે.
0: દિવેર જોયેલું છે જીતુભાઈ, અમે દિવેર આવેલા પણ છે.
1: સરસ સરસ,
0: બહુ સરસ
1: હવે મારે
0: ગામ છે તમારું અને નદી કિનારે પાસે છે નહીં?
1: હા હા, નદી કિનારે નર્મદા નદી આવેલી છે.
0: હા,
1: હવે મારે એક ગાયન સાંભળવું છે.
0: સંભળાવીએ તમને.
1: કૃષ્ણા કોટેજ નું બે પના પ્યાર હે આજા.
0: વાહ, બહુ સરસ ગીત છે, મને પણ ખુબ ગમે છે ગીત. જીતેન્દ્રભાઈ,
1: એવું છે
0: તો જીતુભાઈ
1: કિરણભાઈ જેવો જ છે. હા,
0: વાહ વાહ, થેન્ક યુ વેરી મચ. જીતેન્દ્રભાઈ શું કામ કરો?
1: બસ દરજી કામ જ કરીએ છે.
0: બરાબર, તો રેડિયો તમારો ચાલતો હશે આખો દિવસ?
1: ચાલુ જ છે, હમણાં પણ ચાલુ જ છે.
0: વાહ, બહુ સરસ.
1: હમણાં પાયલબેન સાથે વાત થઈ હતી.
0: હા,
1: વટ સાવિત્રી નું વ્રત ની નિમિત્તે એક ગાયન આપ્યું હતું.
0: બરાબર,
1: એમને સંભળાવી દીધું. સાંભળ્યું મેં.
0: વાહ,
1: અમને આનંદ થઈ ગયો.
0: તમારા ઘરવાળા એ સાંભળ્યું કે નહીં એ ગીત? એકો
1: બધા બધા એ સાંભળ્યો.
0: બરાબર,
1: મારા ઘેરથી છે રેખાબેન, બાબો છે ધવલ, એમના પત્ની છે દીપાલીબેન.
0: બરાબર છે,
1: તો આ ગાયન સંભળાવી દેજો અમને.
0: ચોક્કસ સંભળાવી દઈશું. મળીએ જીતેન્દ્રભાઈ, અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ અને કોલ કરતા રહેજો.
1: ઓકે,
0: આવજો.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હેલો
4: હેલો જલ્પેશ ભાઈ.
3: જતીન ભાઈ
4: કેસે હો માય ડિયર?
3: બસ બસ એકદમ બઢિયા, આપ બતાઈએ.
4: પરી હો આસમાની તુમ, મગર તુમકો તો પાના હૈ. ટેણંગ ટેંગ ટેણંગ ડંગ ડંગ ડંગ ટેણંગ ડંગ ટેણંગ ડંગ. પરી હો આસમાની તુમ, મગર તુમકો તો પાના હૈ. પરી હો આસમાની તુમ, મગર તુમકો તો પાના હૈ. મોહબ્બત કૈસે કરતે હૈ, મોહબ્બત કૈસે કરતે હૈ. જમાને કો દિખાના હૈ, જમાને કો દિખાના હૈ. આજ જમાને કો દિખાઈ દેતે હૈ,
3: દિખાઈ દેતે હૈ ના, ક્યા દિખાતે હૈ,
4: કૈસે કરતે હૈ, રીડાયલ કરતે કરતે નસીબ ખુલ જાતા હૈ.
3: સહી બાત હૈ, લોગ રીડાયલ નહીં કરતે વહી તો દિક્કત હૈ. ઓર ફિર હમકો બોલતે કે હમારા ફોન હી નહીં લગતા, ફોન હી નહીં લગતા.
4: હાં એસા એસા શુરુ શુરુ મેં મેં ભી ઉસકા શિકાર બન ચુકા હું. મેં ભી 2017 મેં મેરા ફર્સ્ટ કોલ કિરણ ભાઈ કે સાથ બાત હુઈ થી.
3: અચ્છા,
4: ઉસસે પહેલે મેં ભી સોચ રહા થા યાર યે લોગ
3: ફોન હી નહીં ઉઠાતે હૈ, ફોન નહીં લગતા હૈ,
4: લગતા હી નહીં હૈ.
3: સહી બાત, હાં
4: એસા સોચ રહા થા મેં. લેકિન મહેનત કરને વાલો કી કામયાબી મિલતી હૈ ઉનકો.
3: સહી બાત હૈ,
4: ઓર જલપેશ ભાઈ જૈસે લોગો કા પ્યાર ભી મિલતા હૈ.
3: બઢિયા, ઓર હમકો આપ જૈસે શ્રોતાઓ કા ભી પ્યાર મિલતા હૈ.
4: આપકા ભાઈ, આપ ઇતને મહેનત કરકે પ્રોગ્રામ બનાતે હૈ ઓર હમ ઉસકી તારીફ ના કરે તો કો બાત થી બંધ હી નહીં સકતી હૈ.
3: થેન્ક યુ, થેન્ક યુ. પર આપકે જૈસે શ્રોતા હૈ ઇસીલિયે તો હમ ઇતને પ્યારે પ્રોગ્રામ, અચ્છે પ્રોગ્રામ બનાતે હૈ.
4: ઇસકો એસે દો જૈસે જુડ જાતા હૈ ના વિવિધ ભારતી સે,
3: હા
4: તો ફિર અલગ નહીં હો સકતા.
3: દો કડિયા જુડતી હૈ તભી પ્રોગ્રામ અચ્છે બનતે હૈ.
4: ઓર ઓર ઉસકો ઉસકો મજા આતા હૈ, વો એન્જોય કરતા હૈ યે ચીજ. સહી મેં ઉસકો બહોત ખુશી મિલતી હૈ, વો તો જિસકા લગતા હૈ ઓર જો પ્રોગ્રામ સુનતા હૈ ના ઉસકો યે મહેસૂસ કર સકતા હૈ.
3: સહી બાત હૈ.
4: ઓકે માય ડિયર,
3: ઠીક હૈ જતિન જી.
4: સિંહ ભાઈ સાહેબ ઓર પંચમદા આપને બહુ બઢિયા કવાલી બનાઈ હૈ, મુજે બહુ પસંદ આઈ હૈ.
3: બસ બસ, તો આપકો જલ્દી સુનવાએંગે યે.
4: ઠીક હૈ સર,
3: ઠીક હૈ, મિલતે રહેંગે.
4: ઓકે, થેન્ક યુ માય ડિયર,
3: બાય.

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक माँ अरे वाह
1: फसाणी
2: अजाणे लिंक्स पर क्लिक ना करो आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो
3: સારા ગણદેવી કર જ્વેલર્સ સુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવી કર જ્વેલર્સ દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ વડોદરા
4: મારો એક પાડોશી છે જબરો જિદ્દી આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે મેં કહ્યું ભેરુ નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા ત્યારે ભાઈ બોલ્યા હવે તો મારે પણ નંખાવી દેવી પડશે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર
5: હરે ઘર સૂર્યઘર
6: હેલો વિવિધ ભારતી કોણ વાત કરો છો
7: હા રમણભાઈ બોલું છું રમણભાઈ સોની
6: બોલો બોલો રમણભાઈ
7: હા કેમ છો
6: બસ બસ એકદમ મજામાં રમણભાઈ ક્યાંથી વાત કરો છો
7: હા વડોદરાથી અભિલાષા રસ્તા હું તો રિટાયર્ડ માણસ છું વરસ થયા છે
6: શામાં નોકરી કરતા રમણભાઈ
7: નોકરી રેલવેમાં હતી રેલવેમાં
6: વાહ બહુ સરસ
7: ઇલેક્ટ્રિક લોકો છે
6: બરાબર છે રમણભાઈ કયું ગીત સંભળાવીએ તમને
7: રામ કરે એસા
6: ચોક્કસ ચોક્કસ સંભળાવીશું રમણભાઈ તમને રિટાયર થયા પછી કેવું લાગે છે
7: આરામ છે આપણે તો એકવી વર્ષથી અહીંયા ખાટલામાં પડે છું મને
6: તો હવે કેવું છે
7: હવે સારું છે અત્યારે મારો ગાયક એટલે રોજ ઓબરું છું
6: વાહ બહુ સરસ પણ થોડી થોડી કસરતો કરો છો કે નહીં બરાબર બરાબર ના બહુ સરસ તમે વોકર લઈને ચાલતા થઈ ગયા એ બહુ સારી વાત છે અમને ખુશી થઈ

0: જાતે જઉં છું. મારા 3 છોકરા છે.
1: બરાબર.
0: એ રેલવે માતા છે.
1: ત્રીજો
0: સંગીતકાર છે.
1: વાહ વાહ, બહુ સરસ.
0: અમેરિકા, લંડન બધે જાય છે ગાવા.
1: બરાબર. તો સિંગર છે એમ ને?
0: હા, સિંગર છે. હા.
1: સારું સારું. શ્રવણભાઈ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ અને ફરી ફોન કરતા રહેજો.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.
3: હેલો વિદ્યાર્થી.
4: હેલો વિદ્યાર્થી. ગુડ મોર્નિંગ જલ્પેશભાઈ.
3: ગુડ મોર્નિંગ. કોણ વાત કરો છો?
4: પિંકી બોલું છું, વાગડિયા રોડ થી.
3: બોલો બોલો પિંકીબેન, કેમ છો?
4: બસ મજા,
3: તમે કેમ છો? બસ બસ, અમે એકદમ મજામાં છે. કરે
4: બધા મજામાં છે. માસી એક તો ખાસ જે તમારે ત્યાં રેગ્યુલરલી કોલ કરે છે,
3: પારુલબેન,
4: પારુલ મિસ્ત્રી માસી ભાઈ મારા, પણ રેગ્યુલર કરું છું.
3: તો એમને તો એકવાર કર્યો
4: લાગતો,
3: હા એકવાર કર્યો પછી તો આવ્યો જ નહીં એમનો ફોન, કે કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયા છે.
4: ના ના, આપણી બીજી વાર વાત થઈ રહી.
3: હા, આપણી બીજી વાર વાત થઈને એમને જ કહ્યું હતું કે પિંકી નો ફોન આવશે.
4: એવું
3: પિંકી ફોન કરે છે પણ એ નથી કરતા. લે
4: ના ના, કરશે કરશે, કેમ નહીં કરતા હશે, મેબી, પણ કદાચ લાગતો નહીં હોય. તમારું વેઇટિંગ જ કેટલું હોય છે?
3: ના ના, પાછા કાર્યક્રમોમાં બહુ વ્યસ્ત હશે.
4: એવું નઈ, કાર્યક્રમો તો અમે જોડે જઈએ છીએ. હમણાં જ મારે એમની સાથે કોલ પર વાત થઈ, હવે થોડા બિઝી હતા એટલે મેં કીધું હું તો કોલ કરું છું, જોઈએ લાગે છે કે નહીં, પણ લાગી ગયો.
3: વાહ, બહુ સરસ ને, લાગી ગયો. તો લાગી ગયા પછી એકાદ ગીત પણ સંભળાવવાનું ને તમારે? તો
4: આજે તો આમ પણ મને થોડી બે દિવસથી શરદી થઈ ગઈ છે.
3: એ બધા સિંગર એવું કેમ કેતા હશે જયારે ગીત ગાવાનું કહીએ ત્યારે, કે ગળું ખરાબ છે, શરદી થોડી થઈ ગઈ છે?
4: એવું નહીં, પણ રિયલી મને શરદી થઈ છે, હું તો પણ સંભળાઈ. મારા
3: ના, પણ બધા સિંગર મોટા ભાગે એવું જ કેતા હોય છે, એવું કઈ કે થોડુંક કઈક સંભળાવો તો, કે ને થોડુંક હમણાં ગળું ખરાબ છે, થોડુંક કઈક આવું છે. ના ના, એવું હશે કે જેમને પણ એવું કે અમે સિંગર છીએ એવું કે, એટલે કોઈ પણ એવું કેતું હશે કે સંભળાવો ત્યારે થોડું, કે ના ના હવે શું બધાને ક્યાં સંભળાવે કરવાનું.
4: અને આ પેલું પ્લેટફોર્મ એવું એટલે તરત એવું લાગે કે કોઈને કેવું લાગશે, હું શું કેવી રીતના ગાઈશ, કેવું ગાઈશ, તો કોઈને ગમશે નહીં ગમે, થોડું આમ થોડું ડર રહે, એટલે થોડું કરી દે. પણ હું ઘણું નથી કરતી, સદી દસ, પણ તો પણ હું બે લાઈન સંભળાઈશ, જે મદન મોહનજીની હું ગાવાની છું અથવા ગાઈશ કદાચ, બાકી બીજું કોઈ સોંગ ગાઈશ તો આ સોંગ છે.
3: બરાબર.
4: તેરી આંખો કે સિવા દુનિયા મેં

0: तले तेरी आँखों की सीमा दुनिया में रखा क्या है।
1: તમારે હસબન્ડ આવું કે છે કે નહીં તમને ક્યારેક?
0: એમને તો ઝીરો ઇન્ટરેસ્ટ એવું કહું તો ચાલે, એમને મારા પ્રોગ્રામ સાથે કોઈ લાગે વળગે નહીં, ના કોઈ જે સાંભળે કશું
1: ના, તો હવે જ્યાં સુધી તમારા વખાણ ના કરે ને ત્યાં સુધી આ આખો દિવસ તમારે આ ગીત ગણગણ્યા જ કરવાનું. તમને આમ એવું લાગે કે ધ્યાન નથી આપતા, પણ અંદર ખાને એટલા ખુશ થતા હશે કે કેટલું સરસ ગાય છે.
0: હા, એમને મુકેશજી ના એક કે બધા મુકેશજી એમના ફેવરેટ છે, એમના સોંગ એમને રાત્રે સાંભળીને સુઈ જવાનું. સંગીતમાં રસ છે, મ્યુઝિકમાં રસ છે,
1: બરાબર છે.
0: મ્યુઝિક વગર તો મારી જિંદગી વિચારી જ ના શકું, કારણ કે સવારે ઉઠતામાં જ મારે 6 વાગે એટલે પહેલું ઉઠીને પહેલો રેડિયો કરવાનું, પછી મારું કામ ચાલુ થાય. હવે મારે છે ને મારા સનની એક પસંદગીનું સોંગ છે, આમ તો મેં મારું જ આપવાની હતી, પણ એકદમ યાદ આવ્યું કે પણ મને કહેતો હતો, મમૈયા કેરો કેરો છે ને એ સોંગ,
1: ચોક્કસ
0: અર્જુન પિક્ચર નું છે આઈ થિંક તો. હા, એને સોંગ બહુ ગમે છે મારા સનને, હર્ષિત નામ છે એનું, દર વર્ષે બાબુ છે.

0: બરાબર.
1: 10th માં ભણે છે. તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો જલ્પેશભાઈ.
0: ખૂબ મજા અમને પણ આવી. અને પિંકીબેન તમારી પસંદગીનું ગીત સંભળાવીએ. આવજો.
1: થેન્ક યુ સો મચ. આવજો. જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ.

केजीआईटी सावली ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી, જલ્પેશભાઈ, હું ડભોથી
0: પ્રજ્ઞાબેન
1: છું.
0: કેમ છો પ્રજ્ઞાબેન?
1: મજામાં. તમે કેમ છો?
0: બસ અમે એકદમ મજામાં. તમે કહો.
1: બસ ફરમાઈશ આપતી છે,
0: આપી દઈએ ને.
1: આજે આપવું છે આપણે.
0: હા,
1: પેલું ગીત છે ને, છત્રી ના ખોલ ઉડી જાયગી હવા તેજ હે, એ છે આપણી પાસે.
0: જોઈ લઈશું. બીજી એક પણ આપી રાખો.
1: પેલું આપી દેજો,
0: ટીપ ટીપ બરસા પાણી.
1: હા બસ એ
0: ચોક્કસ. તો એ પણ સંભળાઈશું તમને.
1: આમ લઈ લો ચલતેશભાઈ.
0: હા લઈ લો ને.
1: મારા હસબન્ડ છે સતીશભાઈ, મારા જેઠ છે રમેશભાઈ,
0: બરાબર,
1: સુરેશભાઈ, અને મારી જેઠાણી છે,
0: બરાબર,
1: અલકાબેન છે, કુસુમબેન છે, મારી ભત્રીજી છે, જાનવી, ભૂમિ, અને ભૂમિને તો આપણે પાર્લર છે.
0: બરાબર છે. તમે વાત કરી હતી કે તમે ત્યાં ક્યારેક ક્યારેક જાઓ છો પણ શીખતા નથી કશું.
1: ના, શીખી છું હમણાં તો, ટાઈમ કાઢીને જોઉં છું હમણાંથી.
0: હા બરાબર છે. ના તો થોડું થોડું શીખી લો.
1: ના ના, શીખવાનું જ ને.
0: હા તો તમે આ બધાના જે નામ લીધા,
1: હા,
0: એ તો કોઈ દિવસ ફોન કરતા નથી.
1: ના, મારી જેઠાણી છે ને અલકાબેન,
0: હા,
1: એ કરે છે.
0: બરાબર.
1: પણ એમનો લાગતો નથી.
0: બોલો.
1: કે તારો લાગી જાય છે, મારો નથી લાગતો એમ કે.
0: તો તમારે કહેવાનું ને કે દર સોમવારે છે ને તું મારી ઘેરે આવી જા, મારા ફોન પરથી લાગી જાય છે.
1: સાચી વાત છે.
0: એટલે ઘેરે બોલાવવાના, નાસ્તો વાસ્તો કરાવવાનો થોડો તમારે.
1: સાચી વાત છે. અમે જોડે જોડે જ રહીએ છીએ જલ્પેશભાઈ.
0: હા બસ, તો એમને બોલાવવાના, એમને કહેવાનું તમારા ઘરમાં નેટવર્ક નથી આવતું, મારી ઘરે આવે છે, અહીંયા આવતા રહો, પછી લગાવવાનો તમારે.
1: કરવું પડશે.
0: હા સારું સારું. પ્રજ્ઞાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ. ફોન કરતા રહેજો. આવજો.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો એસટીડી કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, કાવ્ય એવં કૃતિયા રચનાર એવા પ્રખ્યાત લેખક ઉપન્યાસ સમ્રાટ મુનશી પ્રેમચંદ પર આધારિત હિન્દી પ્રોગ્રામ સાંભળીએ. પ્રસ્તુતકર્તા જીતેન્દ્ર ચતુર્વેદી.
1: સભી શ્રોતા મિત્રો કો જીતેન્દ્ર ચતુર્વેદી કા નમસ્કાર. આધુનિક સાહિત્ય મેં હમે યદિ કિસી એક સાહિત્યકાર કા નામ દેના હો તો હમ બેઝજક ઉપન્યાસ સમ્રાટ મુનશી પ્રેમચંદ જી કા નામ દે સકતે હૈ. ઉનકા જન્મ 31 જુલાઈ સન 1880 મેં બનારસ કે વિશે કરીબ 8 કિલોમીટર કી દૂરી પર સ્થિત લમહી નામ કે ગાંવ મેં હુઆ થા. ઉનકા મૂળ નામ ધનપત રાય થા. પિતા કા નામ અજાયબ રાય ઓર માતા કા નામ આનંદીબાઈ થા. બચપન મેં ઉનકો સબ નવાબ કહેતે થે ઓર બાદ મેં નવાબ રાય નામ સે હી ઉન્હોને લેખન શરૂ કિયા. સન 1888 મેં ઉનકી માતા કા દેહાંત હો ગયા. માં કી કમી ઉન્હે જિંદગી ભર સાલતી રહી, જિસે હમ અનેક કઈ ઉપન્યાસો ઓર કહાનીઓ મેં કે કિરદારો કે મેં દેખ સકતે હૈ. સન 1898 મેં ઉન્હોને મેટ્રિક પાસ કિયા. ઉસકે બાદ કઈ સ્કૂલો મેં માસ્ટરી ઓર બાદ મેં ઇન્સ્પેક્ટરી કરતે રહે. પ્રેમચંદજી શરૂ મેં નવાબ રાય નામ સે હી ઉર્દુ મેં લિખતે થે, લેકિન ઉનકે કહાની સંગ્રહ સોજે વતન કો અંગ્રેજ સરકાર ને જપ્ત કર લિયા, ક્યોંકિ ઉસમે જો દેશભક્તિ કે ભાવ થે ઉનમે સરકાર કો રાષ્ટ્રીય દ્રોહ કી બૂ આને લગી. ઉસકે બાદ ગાંધીજી કે આહવાન પર ઉન્હોને સરકારી નોકરી કો લાત માર દી ઓર પ્રેમચંદ નામ ધારણ કરકે નયે સિરે સે હિન્દી મેં લિખના શરૂ કિયા. હિન્દી મેં ઉનકા પ્રથમ પ્રકાશિત ઉપન્યાસ સેવા સદન હૈ, જો પહેલે ઉર્દુ મેં બાજાર એ હુસ્ન નામ સે લિખા ગયા થા. ઉનકા દૂસરા ઉપન્યાસ વરદાન ભી પહેલે ઉર્દુ મેં

એક સવાલથી આજની વાતની શરૂઆત કરીએ. જો તમને ખબર હોય કે તમારા એક નિર્ણયથી તમારા ગયા પછી પણ કોઈ અજાણી વ્યક્તિને નવું જીવન મળી શકે છે, તો શું તમે નિર્ણય લેશો? જરા વિચારો. આપણી મનગમતી વસ્તુઓ આપણે સાથે લઈ જઈ શકતા નથી, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણે દુનિયામાંથી ગયા પછી પણ કોઈને આપી શકીએ છીએ. એ છે આપણા અંગો. જી હા શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરીશું અંગદાન એટલે કે ઓર્ગન ડોનેશન વિશે. એ પહેલા સાંભળીએ ગીત ફિલ્મ બેમિસાલથી લતા મંગેશકર, કિશોર કુમાર તથા સુરેશ વાડકરનો સ્વર, આનંદ બક્ષીની ગીત રચના, આર ડી બર્મનનું સંગીત.

શ્રોતા મિત્રો, આપણી સરકાર પણ અંગદાન પર ભાર મૂકી વિવિધ અભિયાન થકી લોકોમાં જાગૃતિનો પ્રયાસ કરી રહી છે. જુગ જુગ જીવ અભિયાન થકી સરકાર ઓર્ગન ડોનેટ એટલે કે અંગદાન કેટલું જરૂરી છે તેના મિથ અને ફેક્ટ્સ એટલે કે ભ્રમણા અને તથ્ય વિશે વિવિધ સંચાર માધ્યમો થકી લોકો સુધી સંદેશો પહોંચાડી જાગૃતિ અભિયાનનું બીડું ઉપાડ્યું છે, જે અનુસંધાને આજે આપણે વાત કરીશું અંગદાન વિશે. તો એ પહેલા સાંભળે ગીત ફિલ્મ રામ તેરી ગંગા મેલીથી લતા મંગેશકર તથા સુરેશ વાડકરનો સ્વર, ગીતકાર સંગીતકાર રવિન્દ્ર જૈન.

કેજીઆઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

શ્રોતા મિત્રો, અંગદાન એ માત્ર તબીબી પ્રક્રિયા નથી. આ એક એવી માનવતાની ભાવના છે જે કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવી શકે છે. જો કે અંગદાનને લઈને સમાજમાં ઘણી ગેરસમજો પણ છે, જેમ કે અંગદાન કરવાથી શરીરને નુકસાન થાય છે. જો કે સત્ય એ છે કે અંગદાન એક નિયંત્રિત

તબીબી પ્રક્રિયા છે અને તે યોગ્ય તબીબી તથા કાયદાકીય નિયમો અનુસાર કરવામાં આવે છે અને અંગદાન પછી મૃતદેહને સંપૂર્ણ સન્માન સાથે પરિવારને સોંપવામાં આવે છે. એટલે કે અંગદાન એ શરીરનો અનાદર નહીં, પરંતુ મૃત્યુ પછી પણ માનવતાનું સન્માન છે. હવે સાંભળીએ ગીત આશા ભોસલે તથા મહેન્દ્ર કપૂરના સ્વરમાં, ફિલ્મ આદમી ઓર ઇન્સાન, શાહે લુધિયાનવીની ગીત રચના, રવિનું સંગીત.

સારા ગણદેવી કર જ્વેલર્સ, સુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, બીજો મિથ એ પણ છે કે મારી ઉંમર વધારે છે એટલે હું અંગદાન કરી જ ન શકું, એવું ઘણા લોકો વિચારે છે. જો કે હકીકત એ છે કે માત્ર ઉંમર જોઈને અંગદાનની યોગ્યતા નક્કી નથી થતી, પરંતુ વ્યક્તિના અંગોની તબીબી સ્થિતિ અને અન્ય જરૂરી તબીબી માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે માત્ર ઉંમરના કારણે અંગદાન અંગેની પોતાની ઈચ્છા ક્યારેય નકારવી નહીં. ચલો હવે સાંભળીએ વધુ એક ફિલ્મ ગીત લતા મંગેશકર તથા મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મ સરગમ, આનંદ બક્ષીની ગીતરચના, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા. શ્રોતા મિત્રો, બીજો મિથ એ પણ છે કે અંગદાન એટલે માત્ર કિડની કે હૃદયનું દાન. ના, હકીકતમાં એવું નથી હોતું. અંગદાનમાં પરિસ્થિતિ અને તબીબી યોગ્યતા અનુસાર વિવિધ અંગો અને પેશીઓનું દાન શક્ય બની શકે છે. કયા અંગનું દાન થઈ શકે અને કઈ પરિસ્થિતિમાં થઈ શકે તે તબીબી નિષ્ણાતો નક્કી કરે છે. સમય થઈ ગયો છે વધુ એક ફિલ્મ ગીત સાંભળવાનો. ફિલ્મ છે ચાંદની. આશા ભોસલે, વિનોદ રાઠોડનો સ્વર, આનંદ બક્ષીની ગીતરચના, શિવહરિનું સંગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત અંતર્ગત આપ સાંભળી રહ્યા છો ઓર્ગન ડોનેશનના મિથ અને ફેક્ટ વિશે. ઘણા લોકોમાં એવી પણ ભ્રમણા છે કે અંગદાન કરવાથી પરિવારને પૈસા મળે છે, પણ ફેક્ટ એ છે કે અંગદાન કોઈ ખરીદ વેચાણની પ્રક્રિયા નથી. અંગોની ખરીદી વેચાણ કાયદેસર નથી, પરંતુ અંગદાનનો હેતુ છે જરૂરિયાતમંદ દર્દીને જીવનની નવી તક આપવી. એટલે કે અંગદાન વેપાર નથી, પરંતુ અંગદાન એ માનવતા છે. સાંભળી વધુ એક ગીત ફિલ્મ વાસનાથી, મોહમ્મદ રફી તથા લતા મંગેશકરનો સ્વર.

શ્રોતા મિત્રો, ઘણા લોકો અંગદાન કરવાની ઈચ્છા તો રાખે છે, પરંતુ પોતાના પરિવાર સાથે આ વિશે વાત કરતા નથી. અને જ્યારે અચાનક કોઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પરિવારની વ્યક્તિની ઈચ્છા વિશે ખબર હોતી નથી. એટલે જો તમે અંગદાન વિશે ગંભીરતાથી વિચારતા હોવ તો તમારા પરિવાર સાથે આ અંગે વાત કરો. હવે સાંભળીએ જ્વેલથી ફિલ્મથી ગીત, કિશોર કુમાર તથા લતા મંગેશકરના સ્વરમાં, એસ ટી બર્મનનું સંગીત.

તો શ્રોતા મિત્રો, અંગદાન વિશેની ગેરસમજો દૂર કરીએ, સાચી માહિતી મેળવીએ, પરિવાર સાથે અંગદાન વિશે વાત કરીએ અને કોઈ પણ નિર્ણય વિચારપૂર્વક તથા અધિકૃત માર્ગદર્શન સાથે લઈએ. યાદ રાખજો, મૃત્યુ જીવનનો અંત હોઈ શકે છે, પરંતુ માનવતા માટે આપેલું દાન કોઈના જીવનની નવી શરૂઆત બની શકે છે. જાગૃત રહો, સ્વસ્થ રહો અને માનવતાને જીવંત રાખો. કાર્યક્રમના અંતમાં સાંભળી ગીત ગાઈડ ફિલ્મથી કિશોર કુમારનો સ્વર, શૈલેન્દ્રની ગીત રચના, એસ ટી બર્મનનું સંગીત.

0: संवाद ही है जो हर रूप में ढलकर बातों को सजीव करते हैं और यही बातचीत जीवन का मजबूत स्तंभ है। एक दूसरे से परिवार में, आसपास, समाज में, दिन दुनिया में सकारात्मक संवाद हम सभी को जोड़कर रखता है और हमें ये संवाद बनाए रखना चाहिए। जी तो अगला सवाल हम आपसे जानना चाहेंगे, आपने पिछले सवाल का जवाब दिया है कि नहीं, अभी हमें देखने पर पता चलेगा कि क्या आपने सोचा है कि संवाद हम किसी से बात करने को लेते हैं या किसी को समझना भी संवाद का एक तरीका होता है। तो बताइएगा आप अपने जीवन में जब संवाद करते हैं और सामने वाले से जब संवाद सुनते हैं तो क्या क्या उम्मीद रखते हैं कि किस तरह का संवाद हम एक दूसरे से किया करें, बताइए।
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौप्रथम मुख्य समाचार। झारखंडमां विद्यार्थीओ सामे पोलीस कार्यवाहीना विरोधमां संसद परिसरमां एनडीएना सांसदोनी कूच, विपक्षो पर संसदनी कामगीरी ठप्प करवानो आरोप। प्रधानमंत्रीनी अध्यक्षतामां नवी दिल्ही खाते योजायेली एनडीएनी मंगलमिलन बैठकमां तिरंगा लहेरावाया। अलग अलग मुद्दाओने लईने विपक्षोना होबाळाना पगले संसदना बन्ने गृहोनी कामगीरी स्थगित। एसआईआर दरमियान पश्चिम बंगाळमां मतदारोना नाम रद्द करवा संबंधित अरजीओनी सर्वोच्च अदालते चूंटणी पंच पासे माहिती मांगी। ग्रीन कार्ड, नागरिकता अने आश्रय सहित अनेक इमिग्रेशन लाभो माटे ऑनलाइन अरजीओ फरजियात बनावानी अमेरिकानी योजना अने पश्चिम एशियानी अनिश्चितता वच्चे भारतीय शेरबजारमां घटाडो। झारखंडમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં એનડીએના સાંસદોએ સંસદ પરિસરની અંદર કૂચ કરી હતી। સાંસદોએ પ્લેકાર્ડ લઈને આરોપ લગાવ્યો કે વિપક્ષ ચર્ચા ટાળી રહ્યો છે। સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ગૃહમંત્રી અમિત શાહ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગેનો જવાબ આપવા માટે તૈયાર છે। એનડીએ સંસદીય બેઠક મંગલમિલન બાદ આ કૂચ યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર સંસદની કામગીરીમાં જાણી જોઈને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો। મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે વિપક્ષે શરૂઆતમાં પેપરલીકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી, જેને સરકારે સ્વીકારી લીધી હતી। તેમણે કહ્યું કે તેમની માંગણીઓ સ્વીકારાઈ હોવા છતાં વિપક્ષી પક્ષો ચર્ચા માટે તૈયાર નથી। એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક બેઠક મંગલમિલન આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના પરિસરમાં યોજાઈ। બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન અને એનડીએના અન્ય નેતાઓએ તિરંગા લહેરાવ્યા હતા। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા, ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભા પરિસરમાં તિરંગા યાત્રા યોજી હતી। આ યાત્રા મહાત્મા ગાંધીની પ્રતિમાથી શરૂ થઈ હતી અને ડોક્ટર બીઆર આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી। જ્યારે પંજાબમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, ગઈકાલે સાંજે રોપર જિલ્લામાં ભાજપ પંજાબ પ્રમુખ કેવલસિંહ ધિલ્લોનના નેતૃત્વમાં સેંકડો યુવાનોએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો। ચંદીગઢ વહીવટીતંત્રએ હર ઘર તિરંગા વંદે માતરમના 150 વર્ષ અભિયાનના ભાગરૂપે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું। નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ। આજે લોકસભા શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી। શ્રી બિરલાએ વિપક્ષના સભ્યોને ગૃહના સંચાલનમાં સહયોગ આપવા અપીલ કરતા કહ્યું કે વિપક્ષની બંને મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી છે।
2: सदन में चर्चाओं, प्रश्नकालों और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए। ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं, इस पर अच्छी चर्चा संवाद होना चाहिए। लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूं कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार।
1: હોબાળો ચાલુ રહેતા અધ્યક્ષે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું હતું। રાજ્યસભામાં પણ આ જ મુદ્દા પર પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ ફરી શરૂ થતાં સભાપતિ સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કર્યો, પરંતુ ભારે હોબાળો

0: આ વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. સરકારે કહ્યું છે કે તે ભારતીય હવામાન વિભાગ સાથે ગાઢ સંકલનમાં ચોમાસાની બદલાતી પરિસ્થિતિ અને કૃષિ પર અલનિનોની સંભવિત અસર પર સતત નજર રાખી રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 15 રાજ્યો માટે જિલ્લા કૃષિ આકસ્મિક યોજનાઓ અપડેટ કરવામાં આવી છે, જેમાં 342 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. શ્રી ઠાકુરે ભાર મૂક્યો કે અલનિનો સંબંધિત જોખમોને ઘટાડવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે માનક સંચાલન પ્રક્રિયાઓ પણ જારી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન મતદારોના નામ રદ કરવા સંબંધિત અરજીઓ કરવા માટે નિયુક્ત કરાયેલા ટ્રીબ્યુનલ્સ દ્વારા અત્યાર સુધી નિર્ણય લેવાયેલી અપીલોની વિગતો પ્રદાન કરવા જણાવ્યું. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની એસઆઈઆર સંબંધિત અપીલોનો ઝડપી નિકાલ કરવાની અરજીની નોંધ લીધી. અદાલતે અરજીની વધુ સુનાવણી 25 ઓગસ્ટના રોજ નક્કી કરી છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો.
0: શહેરી વિકાસ વિભાગના સચિવ સત્યેન્દ્રસિંહે કહ્યું કે સસ્તી આવાસ પ્રણાલીને યોજના આધારિત અભિગમથી વિકસાવવાની અને ટકાઉ પ્રણાલીમાં રૂપાંતરિત કરવાની જરૂર છે, જે માલિકી અને ભાડા સહિતના આવાસ વિકલ્પો પ્રદાન કરે છે. આજે નવી દિલ્હીમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમથી સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ભારતનું ઝડપી શહેરીકરણ એફોર્ડેબલ હાઉસિંગને આર્થિક વિકાસ, શહેરી સ્થિતિસ્થાપકતા અને સામાજિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ બનાવે છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 25 કરોડથી વધુ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. કાવડ યાત્રા દરમિયાન હરિદ્વારમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ગઈકાલે સાંજ સુધીમાં 4,43,78,000થી વધુ યાત્રાળુઓ પવિત્ર ગંગાજળ લઈને તેમના સ્થળોએ જવા રવાના થયા હતા. આ સાથે જ આ વર્ષની કાવડ યાત્રાનું સમાપન થઈ રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: कावड़ मेले के 12वें दिन कल 63,60,000 शिव भक्त हरिद्वार से पवित्र गंगा जल लेकर अपने गंतव्यों की ओर रवाना हुए. आज सावन शिवरात्रि के अवसर पर हरिद्वार में कांवड़ियों की भारी भीड़ है. मुख्य रूप से डाक कांवड़ियों की आवाजाही से शहर शिवमय हो गया है. कांवड़ यात्रा को सुरक्षित और सुव्यवस्थित बनाए रखने के लिए प्रमुख स्थान घाटों, कांवड़ मार्गों और संवेदनशील स्थानों पर सुरक्षा, यातायात और स्वास्थ्य और स्वच्छता व्यवस्थाओं की निगरानी की जा रही है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
0: અમેરિકા ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઇન અરજીઓ ફરજિયાત બનાવશે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કાર્યકારી ખર્ચ ઘટાડવાનો છે. સાંભળીએ વિસ્તૃત અહેવાલ.
3: अमरीका की नागरिकता और आवर्जन सेवा VSCIS ने फेडरल रजिस्टर में प्रकाशित नए नियम में कहा है कि जो फॉर्म कम से कम 180 दिन से इलेक्ट्रॉनिक रूप से उपलब्ध हैं, उन्हें ऑनलाइन जमा कराना अनिवार्य होगा. नए नियमों के अंतर्गत आवेदकों को कम से कम 60 दिनों का नोटिस देने के बाद उनके आवर्जन फॉर्म को ऑनलाइन उपलब्ध कराने की प्रक्रिया भी शुरू की जाएगी. इन परिवर्तनों से ग्रीन कार्ड आवेदन और नवीनीकरण, पारिवारिक आवर्जन याचिकाएं, नागरिकता आवेदन, शरण दावे, रोजगार प्राधिकरण और अस्थायी संरक्षित स्थिति आवेदनों सहित कई आवर्जन लाभ प्रभावित हो सकते हैं. आवेदकों को अब USCIS ऑनलाइन खाते का उपयोग करना होगा. वे या तो फॉर्म ऑनलाइन भर सकते हैं या सहायक दस्तावेजों के साथ भरे हुए फॉर्म की PDF फाइल अपलोड कर सकते हैं.
0: આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 0.5% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 430, જ્યારે નિફ્ટી 135 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે, હોસ્પિટલો, સિમેન્ટ અને FMCGના શેરોમાં વેચવાલી નીકળી હતી. મહારાષ્ટ્રમાં પુણે બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પુણેથી સતારા તરફ જઈ રહેલી કારના ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને સામેની લેનમાં ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છિં.

અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઝારખંડમાં વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં સંસદ પરિસરમાં એનડીએના સાંસદોની કૂચ, વિપક્ષો પર સંસદની કામગીરી ઠપ્પ કરવાનો આરોપ. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી એનડીએની મંગલમિલન બેઠકમાં તિરંગા લહેરાવાયા. અલગ અલગ મુદ્દાઓને લઈને વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત. એસઆઈઆર દરમિયાન પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ રદ કરવા સંબંધિત અરજીઓની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ પાસે માહિતી માંગી. ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઇન અરજીઓ ફરજિયાત બનાવવાની અમેરિકાની યોજના. અને પશ્ચિમ એશિયાની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: هم આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચેક અર્પણ સમારોહમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 3,240 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. કાર્યક્રમ દરમિયાન 17 મહાનગરપાલિકાઓને 2,992 કરોડના ચેક એનાયત કરાયા, જેમાં અમદાવાદને 870 કરોડ, સુરતને 770 કરોડ, વડોદરાને 285 કરોડ તેમજ રાજકોટ 232 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પારદર્શક અને નાગરિક કેન્દ્રિત સેવાઓ અને કામગીરી પર ભાર મુકાયો છે.
1: મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકાઓ, એનું દરેકનું આયોજન એવું જ હોવું જોઈએ કે એ સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રીવન હોવી જ જોઈએ. એ સમયની માંગ. આ ચારે ચાર વસ્તુ ઉપર જો તમે ધ્યાન રાખો તો જ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો મોટો રોલ છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગિફ્ટ સિટી દેશના નાણાકીય ક્ષેત્રને વૈશ્વિક બનાવવાનું સશક્ત માધ્યમ બન્યું છે. આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયેલી ગ્લોબલ કનેક્ટ ગિફ્ટ સિટી એડિશનના પ્રારંભ અવસરે સંબોધન કરતા તેમણે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય બજેટમાં 10 વર્ષના બદલે સળંગ 20 વર્ષના ટેક્સ હોલીડેની જોગવાઈથી ગિફ્ટ સિટીમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પણ આ વર્ષના બજેટમાં 39% મૂડી ખર્ચ માટે ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નવસારી, મોરબી, ભાવનગર અને છોટાઉદેપુરમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે આ કેન્દ્રો ઉભા કરાશે. કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપરાંત આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પણ અહીં તાલીમ, માર્ગદર્શન અને ખેતી સંબંધિત વિવિધ સુવિધાઓ મળી રહેશે. યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે. વડોદરાના માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીશ પટેલે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ શ્રી પટેલે પ્રતિક્રિયા આપી હતી.
2: પ્રજાજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કેન્દ્રનું શ્રેષ્ઠ નેતૃત્વ અને ગુજરાત સરકારનું નેતૃત્વ જે રીતે વિકાસ કરી રહ્યું છે અને અમારા સ્વર્ગીય યોગેશ કાકાએ જે કામો પૂરા કર્યા છે અને પૂરા કરવાના બાકી છે એ હું વિશ્વાસ અપાવું છું. એ કામો અમે ખૂબ મહેનત કરીને પૂરા કરીશું.
0: ભરૂચમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા 5 બત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પરત ફરી હતી. યાત્રામાં 100 ફૂટનો વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્ધિ નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ આશરે 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કોઠંબામાં 4.5 અને લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે લુણાવાડા તાલુકાના સુવા ગામમાં 4-5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. સ્થાનિકોએ 25 જેટલા લોકોને અન્ય જગ્યાએ ખસેડ્યા હતા. ગાંધીનગરના દહેગામમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. કઠવાડામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યના 39 જળાશય હાઈ એલર્ટ પર છે. તાપી જિલ્લાના ઓકાઈ ડેમમાંથી 23,164 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અરવલ્લીમાં ખેડૂતોના ટ્રેક્ટર ભાડે લેવાના બહાને છેતરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સ્થાનિક ગુના શાખાએ માલપુર, મેઘરજ અને દાહોદના ઝાલોદ વિસ્તારમાં છેતરપિંડી કરનાર 5 શખ્સને ઝડપ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 50થી વધુ ટ્રેક્ટર સહિત કુલ 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
3: 10-1 દિવસ પહેલા અમે માલપુર પોલીસ સ્ટેશન અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ચીટિંગ બાબતની ફરિયાદ દાખલ કરેલી, જેમાં અમે ટોટલ 4 કરોડનો મુદ્દામાલ જે તે સમયે પણ કવર કરેલો. એ ઉપરાંત ત્યાર પછી આગળ આરોપીઓના રિમાન્ડ લેવામાં આવેલા, અન્ય આરોપીની તપાસ કરેલી. ત્યાર પછી આ 7 દિવસમાં અમે ટોટલ 67

0: લાખનો મુદ્દામાલ રિકવર કર્યા છે. 16 ટ્રેક્ટર બીજા લાયા છે, અલગ અલગ સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાંથી બધા ટ્રેક્ટર રિકવર કર્યા છે. આમ ટોટલ અમે લગભગ 80% જેટલું મુદ્દામાલ આ કેસમાં રિકવર કરી શક્યા છીએ અને હજી આગળની તપાસ અમારી ચાલુ છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: तुमको न भूल पाएंगे।
1: केजेआईटी सावली ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી મજેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનાવાશે. સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનારા ટોળકીને સુરત પોલીસે ઝડપી લીધી. મોરબી મચ્છુ જળ હોનારતની આજે 47મી વરસી. મૃતકોની સ્મૃતિમાં મૌન રેલી યોજાઈ અને રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાનગરપાલિકા નગરપાલિકાઓને વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે નગરોમાં સુખાકારી સુવિધાઓ નાગરિક કેન્દ્રિત પારદર્શક જવાબદાર અને ટેકનોલોજી સંચાલિત બનાવવા આહવાન કર્યું. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું.
1: સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી. હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાઈ શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે આપણે.
0: કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે 20 વર્ષ શહેરી વિકાસના તથા અનંત અનાદિ

0: દિવડનગર વારસાથી વિકાસની ગૌરવ ગાથા કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટ કેન્દ્રો બનાવાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નવસારી, મોરબી, ભાવનગર અને છોટાઉદેપુરમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવા આધુનિક કેન્દ્રો બનાવાશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રથમ તબક્કામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની બમદી ગામ, મોરબી જિલ્લાના હળવદ, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વડાવડ ગામ અને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચુડેલ ગામ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ એટલે કે ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપરાંત આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પણ આ કેન્દ્રોમાં તાલીમ, માર્ગદર્શન અને ખેતી સંબંધિત વિવિધ સુવિધાઓ મળી રહેશે. યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે.
0: ગુજરાત વન વિભાગે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે એક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં અભયારણ્યની આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો વીણશે અને વન વિભાગ ખરીદશે. આ પ્રોજેક્ટ થકી નળ સરોવરમાં આવતો પ્લાસ્ટિકનો કચરો અટકશે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ પહેલથી નળ સરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્તિ મળશે. અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્લાસ્ટિકના કચરાને દૂર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે. સુરત સાયબર ગુના પોલીસે સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી લીધી છે. સુરત પોલીસે બિહારના પટનામાંથી મુખ્ય સૂત્રધાર સહિતના 4 શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે વધુ માહિતી આપતા અધિક પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું, આરોપીઓ એપીકે ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને છેતરપિંડી કરતા હતા.
2: આ ટોટલ જે 1248 એપીકે ફાઇલ છે એની અંદર અત્યાર સુધીમાં કુલ 336 એપીકે ફાઇલનો ડેટા અમને મળ્યો છે. કુલ મળીને સમગ્ર દેશમાં 31,000 મોબાઈલની અંદર આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં આવેલી હતી. ટોટલ 1,00,000 બેંક ટ્રાન્ઝેક્શનો આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા પછી સાયબર ફ્રોડસ્ટર દ્વારા કરવામાં આવ્યા હતા અને કુલ મળીને 336 ફાઇલો દ્વારા 125 કરોડનું સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું.
0: સોશિયલ મીડિયા પર બનાવટી કંપનીની જાહેરાત આપી 2.5 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સ ઝડપાયા છે. અમરેલીના સાવરકુંડલાથી ઝડપાયેલા આરોપી વિતરક બનાવી 20% નફાની લાલચ આપી પૈસા પડાવી લેતા હતા તેમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
3: જે આ ગુનો છે જેના અનુસંધાને 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ બંને જે આરોપીઓ છે એમના જે બેંક ખાતાઓ છે એમાં 25,00,000થી વધુના ટ્રાન્ઝેક્શન થયેલા છે. 34 ઓનલાઈન કમ્પ્લેન છે આમાં મળેલી છે અને અલગ અલગ રાજ્યોમાં એમના જે ખાતાઓ છે એમાં કુલ 11 FIR દાખલ થયેલી છે. એમાં 2 મોબાઈલ કબજે લેવામાં આવેલા છે અને 1 ચેકબુક પણ મળી આવેલ છે અને હાલ જે છે એ આગળની તપાસ ચાલુ છે.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું નાગરિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું, જેમાં શ્રી પટેલે વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવા આહ્વાન કર્યું.
4: આગામી સમયમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટેના સંકલ્પને મજબૂત કરવા માટે દેશભક્તિનો માહોલ અને દેશભક્તિ થકી લોકોના દિલમાં એક જજ્બો પેદા થાય, લોકોના દિલમાં આવતા સમય માટે કઈ કરી છૂટવાની ભાવના સાથે આપણે સૌએ તત્પર રહેવાનું અને તિરંગા યાત્રા દ્વારા એક રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને આવતા સમયનું રાષ્ટ્ર નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ.
0: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આંગણવાડીના બાળકોએ હાથમાં તિરંગો ધારણ કરીને ઉત્સાહભેર દેશભક્તિના ગીતોનું ગાન કર્યું હતું, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ અને હરઘર તિરંગાના જાગૃતિ બેનરો સાથે તિરંગા યાત્રા યોજાઈ. તો આ અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના 13મા વોર્ડમાં 14 ઓગસ્ટ સુધી નાગરિકોને રાષ્ટ્રધ્વજનું નિઃશુલ્ક વિતરણ કરાશે. મોરબી મચ્છુ જળ હોનારતની આજે 47મી વર્ષી છે, ત્યારે આ દુર્ઘટનાના મૃતકોની સ્મૃતિમાં શહેરમાં આજે મૌન રેલી યોજાઈ. મહાનગરપાલિકા કચેરીથી શરૂ થયેલી આ રેલી ગાંધી ચોક, નગર દરવાજા અને પરા બજાર થઈ મણિમંદિર સ્મારક ખાતે પહોંચી હતી, જ્યાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મચ્છુ હોનારતમાં પુત્ર ગુમાવનાર પીએમ નગવાડિયાએ આપવી હતી વર્ણવી.
5: 11 ઓગસ્ટ 1979 और भी जनता।

0: મારો એક પુત્ર જે 14 વર્ષનો હતો એ આ કોરોનાના ભોગ બની ગયો, એ અમારું કમનસીબ છે. મારા એક મિત્રના એક જ કુટુંબમાંથી, સંયુક્ત કુટુંબમાંથી 22-11 જણા એક સાથે વયા ગયા ઉદયપુરમાંથી. એને જે દુઃખ થયું છે એમ ભાર કે આપણું દુઃખ કાંઈ નથી એમ લાગે.
1: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં

0: गुजरात एज ए होल स्टेट +3% नॉर्मल से ज़्यादा रेनफॉल हुआ है।
1: રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે। આજે 99 તાલુકામાં વરસાદના અહેવાલ છે, જેમાં મધ્ય ગુજરાતમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। પંચમહાલ શહેરમાં આજે 5.5 ઇંચ જેટલો વરસાદ ખાપ્યો, ત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ। બીજી તરફ મહીસાગર જિલ્લાના કોઠંબામાં 5 ઇંચ, લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદને લઈને લુણાવાડામાં કેટલાક ગામોમાં સંપર્ક વિહોણા બન્યા। સુવા ગામ વધુ અસરગ્રસ્ત થતા ત્યાંથી 300 લોકોનું મહીસાગર પોલીસે રેસ્ક્યુ કર્યું। વરસાદને કારણે ગામમાં જવાના તમામ માર્ગો બંધ થઈ જતા લોકો ફસાયા હતા, જોકે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે તમામ લોકોને બહાર કઢાયા હતા। કચ્છ જિલ્લાના માંડવી અને ભુજ તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલ, ડેરી, પ્રોજેક્ટની પેઢીઓ અને મોલ્સમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સંગ્રહ અને નિયમોના પાલન અંગે ચકાસણી કરાઈ હતી, જેમાં માંડવી તાલુકામાં તંત્રએ સ્થળ પર જ 20 કિલો શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કર્યો અને શંકાસ્પદ પનીરના 3 નમૂનાને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા। એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે તંત્રની તપાસ ઝડપી બનાવી આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં ચેકિંગ અને દરોડાની કામગીરી ચાલુ રખાશે। વલસાડ જિલ્લા આરટીઓ કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થતાં લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બની છે। અત્યાર સુધીમાં 4,200થી વધુ વાહન ચાલકોએ ટેસ્ટ આપી છે। 24થી વધુ એઆઈ કેમેરા દ્વારા ઉમેદવારોના વાહનનું ટ્રેક પર લાઇવ મોનિટરિંગ થાય છે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરીને પાસ કે ફેલનું પરિણામ તરત જાહેર કરાય છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા। પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનાવાશે। સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીને સુરત પોલીસે ઝડપી લીધી। મોરબી મચ્છુ જળ હોનારતની આજે 47મી વર્ષી, મૃતકોની સ્મૃતિમાં મૌન રેલી યોજાઈ અને રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર। समीर के

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે મુખ્ય સમાચાર. સંસદે આજે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. લોકસભામાં કેરળ નામ પરિવર્તન ખરડો 2026 અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા ખરડો 2026 પસાર. સ્વતંત્રતા દિવસ ગર્વ, સન્માન અને ધામધૂમથી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશવાસીઓને આહ્વાન. ભારતે પુનરોચ્ચાર કરતાં જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ઇસરોને તેમના ચંદ્ર બેઝ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. કેનેડિયન ઓપન ટેનિસમાં ઇટાલી અને અમેરિકાના ખેલાડી વચ્ચે આજે રાત્રે ક્વાર્ટર ફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. સંસદે આજે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. રાજ્યસભાએ આજે તેને મંજૂરી આપી છે. લોકસભાએ પહેલા જ આ ખરડાને પસાર કરી દીધું હતું. કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કરેલા આ ખરડાનો ઉદ્દેશ વિવિધ ન્યાયપંચના અધ્યક્ષ અને સભ્યોની યોગ્યતા, નિમણૂક અને તંત્ર તથા કાર્યપ્રણાલીની કાર્યક્ષમતામાં સુધારો કરવા, સ્વતંત્રતા, પારદર્શકતા અને એકરૂપતા સુનિશ્ચિત કરવાનો છે. આ વિધેયકમાં રાષ્ટ્રીય ન્યાયપંચ આયોગની સ્થાપનાની પણ જોગવાઈ છે. ખરડા અંગેની ચર્ચામાં જવાબ આપતા શ્રી મેઘવાલે કહ્યું કે સરકારે વર્ષ 2015માં ન્યાયપંચોના તર્કસંગતિકરણની પ્રક્રિયા શરૂ કરી હતી.
1: ये विधेयक विभिन्न न्यायाधिकरणों के अध्यक्ष और सदस्यों की योग्यताओं, नियुक्तियों, सेवा के शर्तों और नियमों में दक्षता, स्वतंत्रता, पारदर्शिता और एकरूपता सुनिश्चित करने, न्यायाधिकरणों के प्रशासन और कामकाज को बेहतर बनाने, एक राष्ट्रीय न्यायाधिकरण आयोग की स्थापना करने तथा उससे जुड़े मामलों के लिए, जैसा कि लोकसभा द्वारा पारित किया गया है, इस विधेयक पर विचार किया जाए.
0: લોકસભાએ આજે કેરળ નામ પરિવર્તન ખરડો 2026 પસાર કર્યો. આ ખરડા હેઠળ બંધારણની પ્રથમ અનુસૂચિમાં કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ ખરડા અંગે કહ્યું હતું કે કેરળ વિધાનસભાએ 2024માં એક પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને રાજ્યનું નામ કેરળથી બદલીને કેરલમ કરવા અનુરોધ કર્યો હતો.
2: केरल विधानसभा के 14 जून 2024 को अपने 11वें सत्र के दौरान संकल्प पारित किया था तथा केंद्र से अपील की थी कि वह संविधान अनुच्छेद 3 के अनुसार केरल राज्य के नाम को केरलम संबोधित करने के लिए तत्काल था और केरल नाम परिवर्तन विधेयक 2026 को भारत के संविधान के अनुच्छेद 3 के तहत केरल राज्य

0: विधानमंडल को भेजने हेतु राष्ट्रपति जी को प्रस्तुत करने के लिए केंद्र सरकार के प्रस्ताव को मंजूरी दी है।
1: લોકસભાએ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા ખરડો 2026 પણ પસાર કર્યો. સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રજૂ કરેલા આ ખરડાનો ઉદ્દેશ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અધિનિયમ 1962માં વધુ સુધારો કરવાનો છે. આ ખરડો નિગમને ઔદ્યોગિક વસ્તુઓના ક્ષેત્રમાં પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. આ ખરડો રાજ્ય સરકારોને સહકારી વિકાસમાં જોડાયેલી કોઈપણ સંસ્થાને નિગમથી ભંડોળ પૂરું પાડવાની પણ મંજૂરી આપે છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અને વિરોધ પક્ષના દળો પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ચર્ચાથી ભાગવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું સરકાર આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે. સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રિજિજુએ કહ્યું હતું કે સરકારે ગઈકાલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સંબંધિત દરેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
2: राहुल गांधी जी कई दिनों से गृहमंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृहमंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.

0: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા દેશભરમાં ચાલી રહેલું હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસને ગર્વ, સન્માન અને ધામધૂમથી ઉજવવા આહવાન કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશ પર શ્રી મોદીએ દરેક નાગરિકોને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘર પર તિરંગો લહેરાવવા આહવાન કર્યું હતું.
1: आइए 15 अगस्त को आन बान शान से मनाएं, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दें, विकसित भारत का संकल्प लें. हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.
2: भारत माता की जय.
3: मातृ मातृ मातृ.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતે પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ છે અને તે નિર્વિવાદ વાસ્તવિકતાને કોઈ નહીં બદલી શકે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સરહદી વિસ્તાર સંબંધિત મામલે ભારતે ચીન સાથે ચર્ચામાં હંમેશા એ વાત પર ભાર આપ્યો છે કે તેઓ આ મુદ્દાઓને અત્યંત ગંભીર માને છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી દેશ માટે ઘણું મહત્વનું છે.
1: ભારત અને ચીન કે બીચ સીમાવર્તી ક્ષેત્રો સે જુડે મામલે મેં હમને હમેશા ચીન કે સાથ ચર્ચાઓ મેં યહ બાત પર જોર દિયા હૈ કે હમ ઇન મુદ્દો કો બેહદ ગંભીર માનતે હૈ. દ્વિપક્ષીય સંબંધો કે સમગ્ર વિકાસ કે લિયે સીમાવર્તી ક્ષેત્રો મેં શાંતિ ઓર સ્થિરતા બનાએ રખના બહોત આવશ્યક હૈ. લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ગલત ફહેમી ઓર ગલત આકલન સે બચને ઓર બાકી બચે હુએ મુદ્દો કો સુલઝાને કે લિયે સ્થાનીય કમાન્ડર સ્તર કી બેઠકે ઓર અન્ય તંત્રો સહિત મોજુદા કૂટનીતિક માધ્યમો કા ઉપયોગ જારી રખા જાય.
0: અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોને પોતાના ચંદ્ર બેસ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ આર્ટેમીસ કરાર હેઠળ બંને દેશની ભાગીદારીને વધુ મજબૂત કરે છે. ભારત અને અમેરિકાએ કરાર હેઠળ મુક્ત વૈજ્ઞાનિક ડેટાને એકબીજાને આપવા પર સહકાર માટે ચર્ચાને આગળ વધારવા સંમતિ દર્શાવી છે. ભારત અમેરિકા નાગરિક અવકાશ સંયુક્ત કાર્યસમૂહની 9મી બેઠક 5 અને 6 ઓગસ્ટે

બેંગલુરુ સ્થિત ઇસરોના મુખ્ય મથક ખાતે યોજાઈ હતી. ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીયો ગોરે ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. કેનેડિયન ઓપન ટેનિસમાં ઇટાલીના 19મા ક્રમાંકિત લુસિયાનો ડાર્ડેરી આજે રાત્રે અમેરિકાના 28મા ક્રમાંકિત બ્રાન્ડોન નાકાશીમા સામે રમશે. મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં આ બંને ખેલાડી વચ્ચે મુકાબલો થશે, જ્યારે સ્પેનના 20મા ક્રમાંકિત રાફેલ જોડાર મોડી રાત્રે ફ્રાન્સના 18મા ક્રમાંકિત આર્થર ફિલ સામે ટકરાશે. તો મહિલા સિંગલ્સમાં ભૂતપૂર્વ વિશ્વના પહેલા ક્રમાંકના ઈગા સ્વિયાટેક ગુરુવારે સેમીફાઇનલમાં યુક્રેનના 9મા ક્રમાંકિત એલિના સ્વિટોલિના સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદે આજે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. લોકસભામાં કેરળ નામ પરિવર્તન ખરડો 2026 અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા ખરડો 2026 પસાર. સ્વતંત્રતા દિવસ ગર્વ સન્માન અને ધામધૂમથી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશવાસીઓને આહ્વાન. ભારતે પુનરોચ્ચાર કરતાં જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ઇસરોને તેમના ચંદ્ર બેઝ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. અને કેનેડિયન ઓપન ટેનિસમાં ઇટાલી અને અમેરિકાના ખેલાડી વચ્ચે આજે રાત્રે ક્વાર્ટર ફાઇનલનો મુકાબલો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: coincides with the 150th anniversary of Vande Mataram this year, making the occasion even more heart-stirring for every patriot. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:52 ફરી મળીશું. અત્યારે મેઘના ખારોડને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.